0: 대탕 구나 세쉐지 방랑 마노 시그 세쉐지 랑도르 마히나 나 최린 신선다
1: 생각 남바 샬라 미링 구세 준다 만자시나 티네 부주 구세 토비 고르시지 아리 티네 튼소저 빠지시비 티네 흥구 수드나 진제 년가 세거나 년바도 리지 주세 양도 동거바다 진제 저조차 만데비 카지 장마사와 구세 준다저 리자지 글로 띠여레 티네 흥구 수드나 준다시비 휴세다 뒤서지티 라와 네보도 해바레 대야 니리 만터 휴생 렌자 줄리자 시고 칼라 효니 특가마 손주자 준중세고 바다 디 효도 니리 내가 옌다 니나 잔코레 만터야 니리 뒤척가마 이치행하니 주주 제정 바라 제도나 여보여 받대요 휴생 렌자 줄리자 고세 나라 찬찬도 로와다 로타바 볼로 잡아 소츠여 바래 고세 잡보는 대보 주바다 주제 잡아 소리 zhōngdā tērēcā, xā jābū mācā pātā, nēn gōzhū pīnī hājāng chēmbō tūyō. Gāsī xā kāmbō chāndu nā, nīrī chūsū jēgzā nī, chūsū chīgē bā zhōngdā shēkurī. Shībī zhāngkō rī, nyōngtā yā nī ngā lā, shūksēn rēnzā chū lūzē cē wātā, dūchū chūsū jēgzā chūsū shēkū pātā, tē xū tū nīrī mbārdu lē gubē lēkā nā shēkurī. ये या सिगो थे निरे मंथा या सेदो दा मुसल थु ngा जा सा कुरे सिरे ते दा क लोवे टिन दा मिपि टिन फोवे टिन चां जी जी हंगु से तो जे रे गासे छंगरा तुंग हि ना सिबा ना जे निरे छंग का यु गंग दो दा भिमे छि निरे छंग का यु गा नि थुंग जे या मारे सगे ना बा ह्याल ले छि तो मुं रो वे सथा खा जु यी को छु जी अरि हिंजुग मने हिंजुग से बा जु Lechi nyanggui tundruwar nanjang tupi shata kaa kyo tuyo bari. Deyang kikni piyo na mei sanji nyoba gwinde toba ta. Nyeni nyinri daka sanju manza tawa. Soni caba ta pede manza tawa ta mei janin to tako. Yeni judu suju nangdo shungni rangye je tawa hiyego. Nga ni tumu ke shigur shungna shiso nyoba jito. Zhongni jindo loji da rikta su rindu kandu manza shegu. Duni chaji yubi tuni lozunda leka shegure. Jini li yodo darso da zhongna dibi shegu kashi jikbego. Guni binda dhobo nala karbata yigi manza tongure. Guni rang kichandu nega rang rana zhongna pewa shegu ba jire. Sengenamba, gondo soyu jishiko jitisokija kaji shubayi. Pagande lujishi senji mutu ninga zilin sisiru.